0: किसान भाई बोनो गीत तो आयशु पुरु नणा गीत बात एक वक्त फिर आप सबनु घणे मान स्वागत कर रहा हूं हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે કિસાન ભાઈ બોનો અમે આપને ગીત તકે પહેલા વિશે બતાડી દીધું હતું કે આજે આપણે વાત કરવા વાળા હો કે આપણે નિરાઈ ગુડાઈ હરતે કર ને હલમાના મહત્વને આપણે હરતે સમજી શક તો કિસાન ભાઈ બોનો અણ વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો માં પધાર્યા તકે હે પ્રભુ કાકા તો સપ્તે કે પહેલા આપણે હામરી લણાની વાત ને મોરે કર આપણી વાત જય ગુરુ પ્રભુલાલજી
1: જય ગુરુની।
0: જેમ કે પ્રભુલાલજી આપ ટેમ ટેમ આતે અમારે કાર્યક્રમ માં પધારો ને અમારે કિસાન ભાઈ બોનો ને ઘણા આકાની જાણકારી આલો હો તો આજે બી આપને માધ્યમ થકી અમે જાણવું જઈ રહ્યો કે અમારે જે કિસાન ભાઈ બોન હે એ નિરાઈ ગુડાઈ નું મહત્વ હરતે સમજી શકે।
1: બહુ અચ્છી વાત કરી કેમ કે આજ હું સમાજમાં આવડે હું હે કે અમારા જે ભાઈ બહેન હે જે કિસાન ભાઈ બોન હે એ આજકાલ ખેતીવાડી માં સબ લાગીલા
0: હવે
1: ને ખેતીવાડી માં લાગીલા એટલે હું કે હમણે હું હે અગર સમય માતાળે અગર નિંદાઈ ગુડાઈ નહીં કરે તો સમસ્યા આવી જાયગા ફસલ માં।
0: હવે હવે
1: સમસ્યા તો એ આવી જાયગા કે ભાઈ ખુબ સારો થઈ જાયગા
0: હવે
1: તો કોઈ ભી ફસલ જે મક્કી હોય કે સોયાબીન હોય યા કોઈ ભી મતલબ દલહન કી જેવી ફસલે હે એ ફસલ સબ ધીરે ધીરે હું હે કે ઘાસ વધારે થવા થકી એની ઉપજ
0: કમ થવા લાગે
1: કમ થવા લાગે
0: હવે હવે
1: એટલે પછી હું હે કે આવડે જે સમય હે હમણાં હું થઈ રહ્યો કે વિશેષ કરીને વરસાદ કમ થઈ રહ્યો હે તો વરસાદ કમ થવા થકી ઘાસ વધારે વધી દીધી
0: હવે હવે
1: તો એ આપણે હું એનો ઉપાય એ જ કરવું પડેગા કે કોરે ટાલીએ કે પાણી વધારે પડતું નથી તો પાણી વધારે પડતું નથી એટલે હજી આપણે કોરું હે તો લોકોને મળીને સબને જે અલમા પડતે કામ કરી
0: હવે હવે
1: અને પછી એની નિંદાઈ ગુડાઈ કરવી જરૂરી હે
0: હવે
1: કેમ કે અગર સમય માટે અગર નિંદાઈ ગુડાઈ નહીં થાયગા તો અમારી ફસલ નુકસાન થાયગા।
0: હવે બાબુ કાકા આપે સહી વાત કરી કેમ કે આપણે દેખ હ કે આપણે જે ફસલ કર હ એન મે અગર આપણે આ ખર પતવાર જેવા ચારા થઈ જાયગા તો આપણી જે ખાસ ફસલ હે એન માતે નુકસાન પૂગી શકે કેમ કે આપણે દેખ હ કે આપણી જે ખર પતવાર વાળી જે ફસલ રહે હે એને માતે કીટ નું પ્રકોપ ભી વધારે થાય હે
1: ખૂબ થઈ રહ્યું હે
0: હવે
1: તેમી કીટ નું પ્રકોપ થઈ રહ્યું હે ભાઈ કીટ નું પ્રકોપ થાય તો એને બદલે ભી તો આપણને કે આપણે દેશી દવાઈ નો ઉપયોગ કર
0: હવે હવે
1: તાકી દેશી દવાઈ નો ઉપયોગ કરે તો કઈ આપણે નુકસાન
0: નહીં થાય હવે
1: આપણે કઈ વખત બી દુકાન ઉપર બજાર ઉપર આશ્રિત નહીં રહેવું કેમ કે અમે દેશી દવાઈ આ હે
0: હવે હવે
1: દેશી દવાઈ આસાનીથી આદમી બનાવી લે દસ પ્રણી જી દવાઈ આ હે
0: હવે હવે
1: એનો ઉપયોગ આરામથી લોક કરી લે તો એને થકી હું કે અમારા જે કીટનાશક હે એ ધીરે ધીરે ધીરે સમાપ્ત થઈ જાયગા
0: હવે
1: તાકી ફસલ ને નુકસાન
0: નહીં પૂગેગા
1: હા નહીં પૂગેગા
0: હવે
1: તો એને બદલે અમને અમારી જે દેશી જે દવાઈ આ હે દસ પ્રણી જે અમારા દસ પ્રણી જે દવાઈ આ હે સબને પતું હે કેમ કે આપણે સમય સમય માં ખબર આલી રહી આપણે
0: હવે હવે
1: તાકી એને સબને પતું હે કે કઈ લેવા બદલે કઈ પૈસો ખર્ચ કરવો પડતો
0: નથી હવે હવે
1: કે પાંચ દસ પ્રકારનું જે પાન હે જે જડીબુટ્ટી આ હે એ લઈ અને અમને એનું ઘોલ બનાવી
0: હવે
1: અને પછી દસ જણમ તૈયાર થઈ જાય એને બાદ મેં નમન છિડકાવ કરવો હોય
0: હવે
1: તાકી આસાની થકી જે કીટ હે જે
0: મરી
1: જાયગા
0: હવે
1: તાકી અમારા ફસલ નુકસાન
0: નહીં થાય હવે। તો પ્રભુ કાકા જેમ કે આપ બતાડી રહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે જણાના ખેતરમાં આ કીટ થઈ જાય તો એ દેશી દવાઈ બનાવીને એનું નિયંત્રણ કરી શકે તો આયસમો આપ તકે એ ભી જાણવું ચાહુંગા કે આપણે જે કિસાન ભાઈ બોન હે તો એ નિરાઈ ગુડાઈના જે તરીકા હે એ બતાડ દો કેમ કે આપણે એક હ કે કઈ વખત આપણે જે કિસાન ભાઈ બોન હે એનાને નિરાઈ ગુડાઈના જે તરીકા હે એ ખબર હોજે ને હોવાને કારણ ભી ઘણી વખત એનાની જે મુખ્ય ફસલ રહે એને નુકસાન પૂગી જાય હે।
1: બરાબર હે એ વાત તો સહી હે કેમ કે હું થઈ રહ્યું હે કે લોક હું કે ઘાસ ખેતર મેં મોટી થઈ જાય
0: હવે હવે
1: મોટી થવા બાદ પછી વિચાર કરે કે લેડો ગોળી લીંદાઈ ગોડાઈ કર ખરપતવાર કર આપણે તો એ ખરપતવાર હું હે કે જે ફસલ ને બરાબર અગર એ ઘાસ થઈ ગઈ તો એ ફસલ ને નુકસાન ભારી નુકસાન થાય
0: હવે હવે
1: તો એનું મુખ્ય કારણ હોય છે કે જેવા જેટલા બી મતલબ કે દસ યા પંદર દિન ના અંદર અંદર મેં ઘાસ જેવે ઉગવા લાગી જાય
0: હવે
1: તો સૌથી પહેલા તો અમને દસ પાણી દવાઈનો ઉપયોગ કરવો જોઈએ તાકી હું કે ધીરે થકી જે બહાર નીકળવા તો જગા થકી જે બહાર નીકળે ને
0: હવે
1: એના ટાઈમ માંથી ખતમ થઈ જાય
0: તાકી હવે પ્રભુ કાકા
1: હા તો એના ટાઈમ માંથી ખતમ થઈ જાય તાકી આ થકી ઉગે ઘાસ ને
0: હવે
1: અગર નહીં ઉગે એનો મતલબ ફસલ આપણી કા નુકસાન થાય
0: નહીં
1: ને અગર ઈ ઘાસ અગર મોટી થઈ ગઈ અગર પછી આપણે એને નિંદાઈ ગોડાઈ કરંગા
0: હવે
1: ખરપતવાર મામી જંગા તો એ અમને નુકસાન પહોંચાડેગા
0: હવે
1: કેમ નુકસાન ની વાત તો પહોંચાડેગા કે ભાઈ જેટલી અમે ઇન્કમ લેવા ચાહ ઇનકમ અમને સમય માથે
0: નહીં મળેગા
1: નહીં મળેગા
0: હવે
1: એટલે અમારે નુકસાન થાયગા. તો ભાઈ ને બોને મારું એ કેવું હે કે સમય રીતે થકે જે આપડે કોરો દાડો હે
0: હવે હવે
1: તો આરામ થકી સબને હલમાં પડતી બે પાંચ જણ ને મળી ને ખેતર મે જઈને આપણે એને ખરપતવાત કરી લો
0: હવે હવે
1: તાકી હું કે આપણે નુકસાન નહીં થાય ને જલ્દીથી કામ બી થઈ જાયગા
0: હવે
1: તો હલમો તો આપણો ખબર હે કે હલમો અગર આપણે નહીં કરંગા તો એકાથી તારી વાગે
0: નહીં. પણ પબુ કાકા આપણે દેખ કે આપણે જે હલમાની વાત કરે હ તો આપણે ઘણા કને જે કિસાન ભાઈ બોન હે એ અણી વાતને મહત્વ આલવું નથી ચાહતા. એ એમ સોચે કે ના મારું કામ મું કરું લઉંગા મું કે નહીં ગરસ કેમ કરું એ એમ સોચે હે. તો એને બદલે આપ અમારે કિસાન ભાઈ બોનોને શું કેવું છો ગા?
1: મારું એમ કેવું હે કે હું આપણે તમને આ કહી રહ્યો તો કે એક હાથે તારી ની વાગે
0: હવે હવે
1: તો આનું કારણ એ હે કે જે કામ એક હાથે કરા આપણ દસ દાડી સુધી કર
0: હવે
1: તે અગર સબ દસ જણા અગર મળી ને અગર એક દાડા માં જે કામ કરંગા
0: હવે હવે
1: તો એ ફસલ કેટલી બઢિયા થાયગા
0: હવે
1: હે તો દસ જણા મળી કરંગા દાડા માં પૂરું થઈ જાયગા કે જે કામ હે
0: હવે
1: દસ દાડા નું કામ હે ઈ એક દાડા માં થઈ જાયગા
0: હવે
1: તો અમારી જે ફસલ હે એને કઈ નુકસાન નહીં થાયગા
0: હવે
1: ને અગર મતલબ એકલે હાથી ઇન્સાન કામ કરેગા તો દસ દાડા સુધી ખેતર માં કામ કરેગા તો સહી ફસલ નહીં પાકેગા
0: હવે ને બીમાર ભી પડી જાય
1: બીમાર ભી પડી જાયગા
0: હવે
1: ને વાતો વાતો મેં ટોરા હાથે કામ થાયગા
0: હવે
1: એટલે અમને હલમો જરૂરી કરવું હે કે હલમાની અગર વાત ને આપણે નહીં સમજંગા તો અમારે ખુદ નું બી નુકસાન ફસલ નું બી નુકસાન
0: હવે
1: ને અગર હલમો રાખંગા તો હલમો થકી હું હે કે દસ મનક અગર ભેગા થઈને એક દાડે કામ કાઢે પૂરું ખેતર કાઢ નાખે
0: હવે હવે
1: તો કેટલો કેટલો આનંદ હે એમ
0: હવે હવે
1: કેટલો મજો હે ને હલમા મેં જે વાતો વાતો માં આપણે કામ કરે એનો ખબર બી
0: નહીં પડે
1: નહીં પડે
0: હવે
1: ને અગર એકલા હાથે આપણે કામ કરતા આવડે તમે કઈ રીતે કે બીમાર પડી જાય
0: હવે હવે
1: તો કે દસ દાડા સુધી ખેતર માં એકલું પરેશાન થાયગા
0: હવે હવે
1: એટલે દિમાગ ઉપર અસર પડે
0: હવે
1: અને ઈ પછી ધીરે ધીરે બીમાર પડી જાયગા તો ને તો ઘેર નો કે ને ઘાટ નો
0: હવે
1: એવું થઈ જાય મનક
0: હવે હવે
1: એટલે અલમા પ્રત્યે કામ કરવા થકી અમારે ખુબ ફાયદો હે આની વાત ને આપણે જાણવું પડેગા
0: હવે. તો પબુ કાકા જેમ કે આપ બતાડી રહો કે આપણે કિસાન ભાઈ બોન જે હે એના ને હલી મલી ને કામ કરવું
1: હલી મલી કામ કરવું
0: જેમ કે એના નું જે કામ હે એ જલ્દી ને અસલ તરીકા તકી થઈ જાગા ને એના ને ખેતર મેં જે ઉત્પાદન હે એ બી એના ને અસલ મળેગા
1: જેમ
0: કે એના ની આજીવિકા જે હે એ અસલ તરીકા તકી એ
1: સલાવી પાએંગા
0: હવે. તો પબુ કાકા જેમ કે આપ જે વખત ભી અમારે કાર્યક્રમ માં આવો તો અમારે કિસાન ભાઈ બહેનો ને ઘણા કની વાતે ભી બતાડો હો એને સાથે પબુ કાકા આપ એક સંદેશ ભી આલો હો ગીત ને માધ્યમ થકી. તો આજે ભી એક ગીત ને માધ્યમ થકી અમારે કિસાન ભાઈ બહેનો ને સંદેશ આલ દો જીન થકી એના ને અસલ તરીકા થકી દિમાગ માં આ વાત બેસા કે એના ને હલમો હરતે કરવી જોઈએ ને એને સાથે આજે નિરાઈ ગુડાઈ અવડે ના ટાઈમ એના ને કરવી જોઈએ એ એના ને બદલે હરતે મહત્વ રાખે હે.
1: બહુત અચ્છી વાત કરી કેમ કે સબની ઈચ્છા રે કે ભાઈ પ્રભુ કાકા આવે તો કઈ કઈ કાદુ ગીત તો હમરાવે જ ખરા
0: હવે હવે.
1: તો બહુ અચ્છી વાત કીધી. તો આપણા હમે હું એક છોટું સે ગીત પ્રસ્તુત લઈ રહ્યો હું નિંદાઈ ગુડાઈ નું
0: હવે હવે.

વાહ પબ્બુ કાકા, તમે તો ઘણી અસલ તરીકા તકી અમારી કિસાન ભાઈ બહેનોને સમજાવી દીધું હે કે હલમાની જે રીત હે એ એને હરતે નિભાવી હે, એને સાથે ખેતર મેં ટીમે ટીમે જઈને એને હરતે કામ કરવું હે, હરતે નિરાઈ ગુડાઈ કરીને આપણું જે ઉત્પાદન હે એ અસલ તરીકા તકી એને લેવું હે. તો પબ્બુ કાકા, આપનું ઘણું ઘણું ધન્યવાદ કરો હ કે આપ અમારે સ્ટુડિયો મેં પધાર્યા અને અમારે કિસાન ભાઈ બહેનોને આપે આટલી અચ્છી જાણકારી આપી. જેમ કે કિસાન ભાઈ બહેનો, અવડે આપણે વેસ્ટમાં પબ્બુ કાકા જરૂરિયાત તકા હતા ને એણે આપણાને ઘણી અસલ તરીકા તકી વતાડ દીધું હે ને ગીતને માધ્યમ તકી એણે ઘણો અચ્છો સંદેશ આપ્યો હે કે આપણાને હલમાને હરતે અમજવું હે ને એને સાથે ટીમે ટીમે આપણાને કામ કરીને આપણું જે ઉપજ હે એને અસલ તરીકા તકી લેવું હોગા. તો કિસાન ભાઈ બહેનો, આશા કરો હું કે આજે કાર્યક્રમમાં અમારી આપ તકી જેવી વાતે રહી હે એ વાતે આપને ગમી હોગા. તો હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટા તો પડા પણ સાથે પહેલા હામરી લાયક કરગીત ને મોરે પડો સૂટા.

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે.
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: ઘર ખર્ચ કે પૈસે દો હસબન્ડ જી,
4: યે રાશન કે 15,000, સબ્જીઓ કે 2,000
3: ઓર લાઇટ બિલ કે
4: અબ 0 રૂપિયા કેસે દો.
3: ઓહો, ભૂલી ગઈ થી, અબ તો સોલર પેનલ લગ ગયે હે ના, તો જો 4,000 બચે હે ઉસસે શોપિંગ હો જાય.
5: પક્કા. પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના, જોડને કે લિયે રજિસ્ટર કરે pmsuryaghar.gov.in.
6: હર ઘર સૂર્ય ઘર.
0: એક માં જો પૂરી ઉમ્ર પરિવાર કે લિયે અપના સબ કુછ દે દેતી હે, ક્યા ઉસે અપને હી ઘર મે અપને નામ કી જમીન નહીં મિલની ચાહીએ?
3: એક બેટી જો સપને લેકર બડી હોતી હે, ક્યા ઉસે વાકઈ ઉતના હક મિલતા હે જીતના ઉસકે ભાઈ કો?
0: ભૂમિ અધિકાર સિર્ફ દસ્તાવેજ નહીં, યે સુરક્ષા હે, સન્માન હે ઓર મહિલા કી ઉસ પહેચાન કા પ્રમાણ જિસે અક્સર હમ નજરઅંદાજ કર દેતે હે.
3: આઈએ આજ હમ બદલાવ કી શરૂઆત કરે, મહિલાઓ કો દે ઉનકા હક જમીન પર ભી જિંદગી મે ભી. મહિલાઓ કે ભૂમિ અધિકાર, ક્યુંકી બરાબરી કા વાદા પૂરા ભી હોના ચાહીએ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

0: ભાઈને બોનો, ઘર થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન.
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા.
0: સડક સુરક્ષા અપનાવો, કેમ કે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હે.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
0: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
1: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
0: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હે.
1: હોવે ભાઈ અને બોનુ, આ લક્ષણ આપણને આપણે માં દેખાય તો આપણને આપણા પાયા વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
0: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
1: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, નીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
0: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

આપણે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે, ઝીણી હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અંજલિ બોન ગીત ત્યાં આશું પૂરું અણા ગીત બાદ એ વખત ફેરે આપણી બોનોનું સ્વાગત કરો હ આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હ કે આપણી બોનોની આવાજ હે વે ઘેર ખતી ગ્રામ સભા તક હેતે પુગે અંજલિ બોન આયસ અગર વાત કરો કે આપણી બોનોની રાય હેવી કેમ જરૂરી હે તે આપણે દેખ કે આપણે બોને હે વણે ઘણા અકાની સમસ્યા હેવી સહી તરીકા કથી સમજી હે વી દેખે હે કે પરિવાર ને સમુદાય આની સમસ્યા કથી હેતે પ્રભાવિત થઈ રહ્યું હે જેમ કે પીવાન પાણીની જરૂરત કતરી હે કેટલું હોય પાણી ને આંગણવાડીની સ્કૂલની સ્થિતિ વી જાણી હે સ્વાસ્થ્ય સેવા તક પહોંચવી રાખી હે પોષણ ને સ્વાસ્થ્યની જાંચ જાણી હે ને આપણે ઘરનો સોર ને આપણે ગડલો મનકની હું જરૂરત હે વી સબ જાણી હે ને આપણે કેવું ચાંગા કે અગર આના સબ વિષય માટે અગર આપણે આપણે બોનની રાય લંગા તો આપણે જો વિકાસ હે વો યોજના ખતી અધિક પ્રભાવીને ઉપયોગ બની શકે કા
1: હવે મનીષા બોન આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે આ ભાગીદારી આપણી બોનો બદલે ઘણી જરૂરી હે આ સવે વાત આવે કે ગ્રામ સભા હું હે ને આન મે ભાગીદારી કેમ જરૂરી હે તો આપણે દેખો હો કે ગ્રામ સભા ઈ હે જેન મે ગામના જે વયસ્ક ગડલો મનક હે ઈ બેની બેઠક કરે હે ને અણી બેઠક મે ઈ ગામના વિકાસ તકી જુડી ઘણા કાની ચીજ માતે નિર્ણય લે હે કે સડક પાણી શિક્ષા સ્વાસ્થ્ય મનરેગા સ્વચ્છતા પર્યાવરણ પોષણ ને આ જે કાર્ય હે ઈ હરતે કરવા હે ને આ ચીજ માતે અજી ભી હું પરિવર્તન કરવાની આપણને જરૂરત હે અગર આપણી બોન એની ચીજ મે શામિલ થાયંગા તો એ ખાલી એણની જરૂરતની ચીજ માતે સ્વીકાર નહીં કરેગા બલ્કી સમાજ મે જે ભી બદલાવ હોસે તરીકા તકી લાભ હે એને બદલે ભી સુઝાવ ઈ આલી પાયંગા
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આપણી બોનોની ભાગીદારી હે વણાકતી હું બદલાવ આવી તો આપણે દેખો કે જ્યારે આપણી બોની એવી ગ્રામ સભા મે આપણે વાત મીધી હે તારે ઘણા અકાના સકારાત્મક બદલાવ આપણે દેખવા બદલે મળે હે આપણે સોરની જે શિક્ષા હે વણા માટે ભી ધ્યાન આલે હે પોષણ ને સ્વાસ્થ્ય કતી જોડીએ ખત મુદ્દ હે વણને ભી પ્રાથમિકતા આલે હે સ્વચ્છતા ને પેયજલ જેવી સમસ્યા હે વેણુ સમાધાન ગાડવા મે આપણે ભૂમિકા આલે હે એને સાથે આપણે દેખા કે આપણે બોન હેવી બાલિકાની સુરક્ષા માટે ભી ચર્ચા કરી હે સરકારી યોજનાઓનો લાભ હેતે ઉઠાવવું હે વો સબ આપણે જાણે હે એવી તરીકા ખતે આપણે કહી શકો કે આપણે બોનની ભાગીદારી હે આપણે ગ્રામ સભામાં એક નવી દિશા આલે હે
1: હવે મનીષા આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે આપણી જે બોને હે એની આવાજ મજબૂત કરવું ભી ઘણું જરૂરી હે આ હરતે કરો તો આપણે સપ્તકી પહેલા આપણી બોનને આપણા અધિકારની ગ્રામ સભાની ભૂમિકાની જાણકારી હોવી જોઈએ જેટલી ઘડી આ જાણકારી આપણી બોનને ન હોગા એટલી ઘડી ઈ અણી સબ ચીજમી ભાગીદારી નહીં નિભાવી શકે જાણકારી લેવા બાદ બેઠક સહી વખત ભી નિયમિત તોર માટે થા થઈ વખત એને શામિલ થવું જોઈએ કોઈ ભી બેઠક તકી એને વંચિત નહીં રહેવું જોઈએ એની સાથે આપણી વાત જે હે એ સ્પષ્ટ ને સન્માનપૂર્વક રાખવાની હિંમત એને રાખવી હોગા હરતે કોઈ સમસ્યા હે એનું સમાધાન હરતે થાગા હું કરી શક એ હંગરી વાતે એને એ ગ્રામ સભામાં બોલવી હોગા એની સાથે બીજી જે બોને હે એને ભી ગ્રામ સભામાં આવા બદલે પ્રેરિત કરવું હોગા કેમ કે અગર આપણી બોને આ સોચી લેંગા કે આ ગ્રામ સભામાં જવું ના સાફ કામ કરવો તો આપણા પુરુષોનું જ કામ હે તો ઈ વાઇસ રહી સેંગા ને અગર ઈ સોચેંગા કે હરતે આપણે ગામના વિકાસમાં આપણે અજી ભી અસલ તરીકા તકી પરિવર્તન લાવી શકંગા તો એને ગ્રામ સભામાં જવું જોઈએ ને આપણી જે વાતે હે ઈ મેનવી જોઈએ
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહી હે કે આના વિષય માટે આપણે બોને ખતી ઘણી અસલ વાતી ચાલી રહી હે આ વાતે આપણ આગે ભી આમસ કરતા રંગા અબર હામળા આગીત ને મોરે કર આપણી વાતી
1: હવે

0: મનીષા બુન ગીતતા આશુ પૂરન અને ગીતવાત એક વખત ફરી આપણે પાસા ફરં કાર્યક્રમ ઘુમર મે જેમ કે આસા કાર્યક્રમ મે આપણે ગીતતે કી પહેલે ઘણી અસલ તરીકા તે કી જાણ્યું કે આપણી બુનની રાય કેમ જરૂરી હે ગ્રામ સભા હું કહેવાય હે ને આન મે આપણી બુનની ભાગીદારી કેમ જરૂરી હે ને આપણી જે બુને હે એ ભાગીદારી તકી હું બદલાવ લાવી શકી ને એને સાથે એણની આવાજને આપણે મજબૂત હરતે કરી શકો આ સાવે વાત આવે કે જે વખત આપણી બુને આ હેતી ચીજે કરે હે તઈ વખત એણને હામે સામાજિક ચુનૌતી હું આવે હે આજે આપણે દીકો હો ઘણા એવા ક્ષેત્ર હે જે આપણી બુને આપણી વાત રાખવા મે સંકોચ કરે હે યા પરિવારના જે મનક હે ઈસ એણને એણી સબ ચીજો મે શામિલ થવાની અનુમતિ નથી આલત તો ઘણી વખત આપણી બુને ભી એવો મહેસૂસ કરી લે હે કે આ સબ ચીજે તો આપણે પુરુષને જ કરવી હે તો આપણે દીકો હો કે એણી સબ ચીજે તો કી બદલાવ ને આવે કા બદલાવ તઈ વખત આવે કા જઈ વખત આપણી જે બુને હે એ સહી તરીકા તકી આપણે વાત રાખીંગા ને પૂરા આત્મવિશ્વાસ તકી બદલાવ બદલે નિર્ણય લેંગા ને આપણીના ટેમ માં આપણે દેખી રહ્યો કે ટેમ બદલાઈ ગયું હે આજે આપણી બોની શિક્ષા જાગૃતતા કાનૂન ઘણા કાની ચીજો મેં ભાગીદારી લઈ રહી હે ને આપણું જે સન્માન હે એ વધાવી રહી હે
1: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે અણામાં આપણી પરિવારની હું ભૂમિકા રહી તે આપણે દેખો કે જયારે આપણે પરિવાર હે વો આપણી બોનને પ્રોત્સાહિત કરેગા તેવે સમાજ માં આપણે દેખો કે વધારે આત્મવિશ્વાસ સાથે આપણી વાત મીંદી શકેગા વેણનો વોર હારોઝિન હાઉઝી ને પરિવાર ને જી ઘણા કન મન કરી હી વે ગ્રામ સભા મે જાવા બલદે આપણે બોન હે વેને પ્રેરિત કરીંગા ને અગાડી જવા બલદે રોકીંગા ની ને વે હમો આપણે બોન ને કેંગા તે જો તમાર વાત મીંદો હું સમસ્યા સબ બતાડો તે આપણે દેખંગ કે એવા મે આપણે પરિવાર ભી આગે વધીગા ને આપણે સમાજ હે વો ભી આગાડી વધી શકેગા
0: હવે મને
1: જારે બોને આપણે દેખો કે આપણે પરિવાર આપણે હાથે રહેગા તે આપણી બોને હે વે એની આવાઝ હે વે મજબૂત થાયગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું કેમ કે આપણે દેખો કે જઈ વખતે બોન બોલે હે તો એ કેવલ ખાલી ખુદની સમસ્યા જ નથી બલકી પરિવારની જરૂરતને ભી હામેલ આવે હે એટલે આપણે કહી શકો કે આપણી જે બોનની ભાગીદારી હે એ આપણા લોકતંત્રને મજબૂત બનાવે હે ને વિકાસને વધારે અસલ બનાવી શકે ગામનો વિકાસ તારે સંભવ હે ભાઈ બોનુ જઈ વખત હર મનકની આવાઝનું મહત્વ હોગા આપણી બોનની ભાગીદારી કોઈ વિશેષ અધિકાર નથી બલકી જિમ્મેદાર નાગરિકને રૂપ માટે આપણી મહત્વપૂર્ણ ભૂમિકા હે એક મજબૂત ગ્રામ સભા ઇસ કેવા હે મનીષા બુન જય વગત ઇન મે હર વર્ગ ની વાત હાંભરી જા હર વર્ગ ની રાય ને મહત્વ મળે ને એને બોલવાનું અવસર મળે બુનોની આવાસ કેવલ એણનું અધિકાર ની વાત જ નથી કરતું બલકી એણના સોરનું ભવિષ્ય પરિવારનું સ્વાસ્થ્ય ગ્રામની સ્વચ્છતા શિક્ષા પાણી પોષણ ને સમગ્ર વિકાસની ભી વાત કરે હે એટલે આપણી બુનોની ભાગીદારી કોઈ ઔપચારિક હિસ્સો નથી બલકી આપણા શાસનને વધારે મજબૂત બનાવવાની સમાજની આવશ્યકતા હે આપણને એવું વાતાવરણ બનાવવું હોગા જ્યાં હર બૂંદ વગર ઝીઝકે આપણી વાત મીની શકે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થઈ શકે ને આપણા અનુભવ જે હે એ ગામના મનકા ઉદી પુગાવી શકે યાદ રાખો ભાઈ બુનો સહી વખત હર ઘરની બુનોની આવાજ ગ્રામ સભામાં પુગાગા તઈ વખત જ આપણી જે યોજના હે એ કેવલ કાગદા ઉદ્દેશ નહીં બલકી મનક ને જીવન મેં ભી બદલાવ લાવી શકેગા આપણી બોનની આવાજ જેટલી મજબૂત હોગા એટલું જ આપણું ગામનું વિકાસ સંતુલિત રહેગા ને સમાવેશી ને ટીકાઉ આપણે વિકાસ કરી પાંગા લોકતંત્રની અસલી તાકાત કેવલ ચુનાવ ને મતદાન તકી જ નથી થતી મનીષા પૂન બલકી એને બાદ થવા વાળા નિર્ણય ને સક્રિય ભાગીદારી તકી થાય હે જઈ વખત ગ્રામ સભા મેં આપણી બોનની આવાજ જાગા તો કેવલ સમસ્યા જ નહીં બલકી સમુદાયની જરૂરત અનુભવ ને ઉમેદ ભી હામે આવેગા ને આ જે વિકાસ થાગા એ આપણે કહી શકો કે વધારે સંવેદનશીલ વ્યવહારિક જનહિતકારી ને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેગા
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોનો ને આસ કેવું ચાંગા કે હર કામ મેં ને હર વાત કરવાની આપણે પુરુષો હાથે રે હે વણામાં આપણે બોનો ની ભાગીદારી રહેવે ઘણી મહત્વપૂર્ણ રહે જયારે આપણી બોન હેવી વણી ખુદની જરૂરતે હું હે આપણે પરિવારની જરૂરતે હું હે સમસ્યા હું હે જયારે અગાડી આવીને મેંદેગા તારે સા હોતી સમસ્યા હે એનું સમાધાન મળી શકેગા જયારે એક બોન આગે વધે હે તારે હોતું પરિવાર ને હોતું સમાજ ને આપણું હોતું લોકતંત્ર હે વો અગાડી વધે હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો વાતે ઘણા કની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટ પડવાનો તો સૂટ તો પડ પણ સાથે પહેલા સાંભળી લે એક ઓર ગીત ને મોરે પડ સૂટ
1: હવે અંજલિ બોન તો બોનો હમણાં ગીત

0: હું ગીત આઈશું પૂરું અણસ ગીત હાથે આવે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ. આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવો અમને આલી શકો અમારા અણપતા માટે.
1: હવે બોનો લખી લો અમારું પતુ. અમારું પતુ હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9460051234.
0: એની સાથે ફાઇન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સૂચવો અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટીમ માંથી એક નવા વિષયની હાથી. તાર હુદી
0: રામ રામ રામ રામ.

ભાઈ બોનો, ઘરથી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો. એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: किसान भाई बोनो गीत तो आयशु पुरु नणा गीत बात एक वक्त फिर आप सबनु घणे मान स्वागत करा हूं हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। જેમ કે કિસાન ભાઈ બહેનો, અમે આપને ગીત થકી પહેલા વિશે બતાડી દીધું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે આપણે નિરાઈ ગુડાઈ હરતે કર ને હલમાના મહત્વને આપણે હરતે સમજી શક। તો કિસાન ભાઈ બહેનો, અણ વિશે માટે જાનકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં પધાર્યા તકે હે પ્રભુ કાકા, તો સબ થકી પહેલા આપણે હામરી લણાની વાત મોરે કર આપણી વાતે। જય ગુરુ પ્રભુલાલજી,
1: જય ગુરુની।
0: જેમ કે પ્રભુલાલજી, આપ ટેમ ટેમ માટે અમારે કાર્યક્રમ મેં પધારો ને અમારે કિસાન ભાઈ બહેનોને ઘણા આકાની જાણકારી આલો હો। તો આજે બી આપને માધ્યમ થકી અમે જાણવું જઈ રહ્યો કે અમારે જે કિસાન ભાઈ બોન હે ઈ નિરાઈ ગુડાઈ નું મહત્વ હરતે સમજી શકે।
1: બહુત અચ્છી વાત કરી, કેમ કે આજ હું સમાજમાં આવડે હું હે કે અમારા જે ભાઈ બહેન હે, જે કિસાન ભાઈ બોન હે, એ આજકાલ ખેતીવાડી માં સબ લાગીલા
0: હવે
1: ને। ખેતીવાડી માં લાગીલા એટલે હું હે કે હમણાં હું હે અગર સમય માતાળે અગર નિંદાઈ ગુડાઈ નહીં કરે તો સમસ્યા આવી જાયગા ફસલ માં।
0: હવે હવે
1: સમસ્યા તો એ આવી જાયગા કે ભાઈ ખુબ સારો થઈ જાયગા
0: હવે
1: તો કોઈ ભી ફસલ જે મક્કી હોય કે સોયાબીન હોય યા કોઈ ભી મતલબ દલહન કી જેવી ફસલ હે, એ ફસલ સબ ધીરે ધીરે હું હે કે ઘાસ વધારે થવા થકી એની ઉપજ
0: કમ થવા લાગે હે,
1: કમ થવા લાગે
0: હવે હવે।
1: એટલે પછી હું હે કે આવડે જે સમય હે હમણાં હું થઈ રહ્યો કે વિશેષ કરીને વરસાદ કમ થઈ રહ્યો હે, તો વરસાદ કમ થતો કે ઘાસ વધારે વધી દીધી
0: હવે હવે
1: તો એ આપણે એનો ઉપાય એ જ કરવું પડેગા કે કોરે ટાલીએ કે પાણી વધારે પડતું નથી, તો પાણી વધારે પડતું નથી એટલે હજી આપણે કોરું હે તો લોકોને મળીને સબને જે અલમા પડતે કામ કરી
0: હવે હવે
1: અને પછી એની નિંદાઈ ગુડાઈ કરવી જરૂરી હે
0: હવે।
1: કેમ કે અગર સમય માટે અગર નિંદાઈ ગુડાઈ નહીં થાયગા તો અમારી ફસલ નુકસાન થાયગા।
0: હવે બાબુ કાકા, આપે સહી વાત કરી, કેમ કે આપણે દેખ હ કે આપણે જે ફસલ કર હ એનમે અગર આપણે આ ખરપતવાર જેવા ચારા થઈ જાયગા તો આપણી જે ખાસ ફસલ હે એન માટે નુકસાન પૂગી શકે। કેમ કે આપણે દેખ હ કે આપણી જે ખરપતવાર વાળી જે ફસલ રહે હે એને માટે કીટનો પ્રકોપ ભી વધારે થાય હે,
1: ખૂબ થઈ રહ્યું હે
0: હવે,
1: તેમી કીટનો પ્રકોપ થઈ રહ્યું હે ભાઈ। કીટનો પ્રકોપ થાતે એને બદલે ભી તો આપણને કે આપણે દેશી દવાઈ નો ઉપયોગ કર
0: હવે હવે,
1: તાકી દેશી દવાઈ નો ઉપયોગ કરે તો કઈ આપણે નુકસાન
0: નહીં થાય હવે।
1: આપણે કઈ વખત ભી દુકાન ઉપર બજાર ઉપર આશ્રિત નહીં રહેવું, કેમ કે અમારે દેશી દવાઈ આહે
0: હવે હવે,
1: દેશી દવાઈ આસાનીથી કે આદમી બનાવી લે, 10 પ્રણી જી દવાઈ આહે
0: હવે હવે,
1: એનો ઉપયોગ કે આરામથી કે લોક કરી લે તો એને થકી હું કે અમારા જે કીટનાશક હે એ ધીરે ધીરે ધીરે સમાપ્ત થઈ જાયગા
0: હવે,
1: તાકી ફસલ ને નુકસાન
0: ને પુગેગા
1: આને પુગેગા
0: હવે।
1: તો એને બદલે અમને અમારી જે દેશી જે દવાઈ આહે 10 પ્રણી જે અમારા 10 પ્રણી જે દવાઈ આહે સબને પતું હે, કેમ કે આપણે સમય સમય માથે એને ખબર આલી રહી આપણે
0: હવે હવે,
1: તાકી એને સબને પતું હે કે કઈ લેવા બદલે કઈ પૈસો ખર્ચ કરવો પડતો
0: નથી હવે હવે।
1: કે 5-10 પ્રકારની જે પાન હે જે જડીબુટ્ટી આહે એ લઈ અને અમને એનો ઘોલ બનાવી
0: હવે
1: અને પછી 10 જડમ તૈયાર થઈ જાય એને બાદ મેં નમન છિડકાવ કરવો હે
0: હવે,
1: તાકી આસાની થકી જે કીટ હે જે
0: મરી
1: જાયગા
0: હવે,
1: તાકી અમારા ફસલ નુકસાન
0: નહીં
1: થાય
0: હવે। તો પ્રભુ કાકા, જેમ કે આપ બતાડી રહો કે આપણે જે કિસાન ભાઈ બોન હે જણાના ખેતરમાં આ કીટ થઈ જાય તો એ દેશી દવાઈ બનાવીને એનું નિયંત્રણ કરી શકે
1: કરી શકે,
0: તો આયસમો આપ તકે એ બી જાણવું ચાહુંગા કે આપણે જે કિસાન ભાઈ બોન હે તો એ નિરાઈ ગુડાઈના જે તરીકા હે એ બતાડો, કેમ કે આપણે દેખ હ કે કઈ વખત આપણે જે કિસાન ભાઈ બોન હે એનાને નિરાઈ ગુડાઈના જે તરીકા હે એ ખબર હોજે ને હોવાને કારણ ભી ઘણી વખત એનાની જે મુખ્ય ફસલ રહે એને નુકસાન પૂગી જાય હે
1: બરાબર હે। એ વાત તો સહી હે, કેમ કે હું થઈ રહ્યું હે કે લોક હું કે ઘાસ ખેતર મેં મોટી થઈ જાય
0: હવે હવે,
1: મોટી થવા બાદ પછી વિચાર કરે કે લેડો ગોળી ગોળી લીંદાઈ ગોડાઈ કર ખરપતવાર કર આપણે, તો એ ખરપતવાર હું હે કે જે ફસલ ને બરાબર અગર એ ઘાસ થઈ ગઈ તો એ ફસલ ને નુકસાન ભારી નુકસાન થાય
0: હવે હવે।
1: તો એનું મુખ્ય કારણ હોય છે કે જેવા જેટલા બી મતલબ કે 10 યા 15 દિન ના અંદર અંદર મેં ઘાસ જે ઉગવા લાગી જાય
0: હવે,
1: તો સબ થકી પહેલા તો અમને 10 પ્રણી દવાઈનો ઉપયોગ કરવો જોઈએ, તાકી હું કે ધીરે થકી જે બહાર નકળવા તો જગા થકી જે બહાર નકળે ને
0: હવે
1: એના ટાઈમ માંથી ખતમ થઈ જાય,
0: તાકી હું પ્રભુ કાકા
1: હા તો એના ટાઈમ માંથી ખતમ થઈ જાય, તાકી આ થકી ઉગે ઘાસ નહીં
0: હવે,
1: અગર નહીં ઉગે એનો મતલબ ફસલ આપણી કા નુકસાન થાય
0: નહીં,
1: ને અગર ઈ ઘાસ અગર મોટી થઈ ગઈ અગર પછી આપણ એને નિંદાઈ ગોડાઈ કરંગા
0: હવે
1: ખરપતવાર મામી જંગા તો એ અમને નુકસાન પહોંચાડેગા
0: હવે।
1: કેમ નુકસાન ની વાત તો પહોંચાડેગા કે ભાઈ જેટલી અમે ઇન્કમ લેવા ચાહ એ ઇન્કમ અમને સમય માથે
0: નિમલેગા
1: હવે એટલે અમારે નુકસાન થાયગા. તો ભાઈ ને બોલે મારું એ કેવું હે કે સમય રીતે થકે જે આપડે કોરો દાડો હે
0: હવે હવે
1: તો આરામ થકી સબને હલમાં પડતી બે પાંચ જણને મળી ને ખેતર મે જઈને આપણે એને ખરપતવાત કરી લો
0: હવે હવે
1: તાકી હું કે આપણે નુકસાન ન થાય ને જલ્દીથી કામ ભી થઈ જાયગા
0: હવે
1: તો હલમો તો આપણો ખબર હે કે હલમો અગર આપણે નહીં કરંગા તો એકાથી તારી વાગે
0: નહીં. પણ પ્રભુ કાકા આપણે દેખ કે આપણે જે હલમાની વાત કર હ તો આપણે ઘણા કને જે કિસાન ભાઈ બોન હે ઈ અણી વાતને મહત્વ આલવું નથી ચાહતા. ઈ એમ સોચે કે ના મારું કામ મો કરું લુંગા મો કે નહીં ગરસ કેમ કરું ઈ એમ સોચે હે. તો એને બદલે આપ અમારે કિસાન ભાઈ બોનોને હું કેવું છોગા?
1: મારું એમ કેવું હે કે હું આપણે તમને આ કહી રહ્યો તો કે એક હાથે તારી ની વાગે
0: હવે હવે
1: તો આનું કારણ ઈ હે કે જે કામ એક હાથે કરા પણ 10 દાડી સુધી કર
0: હવે
1: તે અગર સબ 10 જણા અગર મળી ને અગર એક દાડા માં જે કામ કરંગા
0: હવે હવે
1: તો એ ફસલ કેટલી બઢિયા થાયગા
0: હવે
1: હે. તો 10 જણા મળી કરંગા દાડા માં પૂરું થઈ જાયગા કે જે કામ હે ઈ
0: હવે પણ
1: 10 દાડા નું કામ હે ઈ એક દાડા માં થઈ જાયગા
0: હવે
1: તો અમારી જે ફસલ હે એને કઈ નુકસાન નહીં થાયગા
0: હવે
1: ને અગર મતલબ એકલે હાથી ઇન્સાન કામ કરેગા તો 10 દાડા સુધી ખેતર માં કામ કરેગા તો સહી ફસલ નહીં પાકેગા
0: હવે ને બીમાર ભી પડી જાયગા
1: ને બીમાર ભી પડી જાયગા
0: હવે
1: ને વાતો વાતો મેં ટોળા હાથે કામ થાયગા
0: હવે
1: એટલે અમને હલમો જરૂરી કરવું હે કે હલમાની અગર વાત ને આપણે ને સમજંગા તો અમારે ખુદ નું બી નુકસાન ફસલ નું બી નુકસાન
0: હવે
1: ને અગર હલમો રાખંગા તો હલમો થકી હું હે કે 10 મનક અગર ભેગા થઈને એક દાડે કામ કાઢે પૂરું ખેતર કાઢ નાખે
0: હવે હવે
1: તો કેટલો કેટલો આનંદ હે એમ
0: હવે હવે
1: કેટલો મજો હે ને હલમા મે જે વાતો વાતો માં આપણે કામ કરે એનો ખબર ભી
0: ને પડે હવે
1: ને અગર એકલા હાથે આપણે કામ કરતા આવડે તમે કઈ રીતે કે બીમાર પડી જાય
0: હવે હવે
1: તો કે 10 દાડા થી ખેતર મે એકલું પરેશાન થાયગા
0: હવે હવે
1: તો દિમાગ ઉપર અસર પડે
0: હવે
1: અને ઈ પર ધીરે ધીરે બીમાર પડી જાયગા તો ને તો ઘેર નો કે ને ઘાટ નો
0: હવે
1: એવું થઈ જાય કે મનક
0: હવે હવે
1: એટલે અલમા પ્રત્યે કામ કરવા થકી અમારે ખુબ ફાયદો હે આની વાત ને આપણે જાણવું પડેગા
0: હવે. તો પ્રભુ કાકા જેમ કે આપ બતાડી રહો કે આપણે કિસાન ભાઈ બોન જે હે એના ને હલી મલી ને કામ કરવું જેમ કે એના નું જે કામ હે એ જલ્દી ને અસલ તરીકા તકી થઈ જાગા ને એના ને ખેતર મે જે ઉત્પાદન હે એ ભી એના ને અસલ મળેગા જેમ કે એના ની આજીવિકા જે હે એ અસલ તરીકા તકી એ સલાવી પાએંગા હવે. તો પ્રભુ કાકા જેમ કે આપ જે વખત ભી અમારે કાર્યક્રમ માં આવો તો અમારે કિસાન ભાઈ બોનો ને ઘણા કની વાતો ભી બતાડો હો એને સાથે પ્રભુ કાકા આપ એક સંદેશ ભી આલો હો ગીત ને માધ્યમ થકી. તો આજે ભી એક ગીત ને માધ્યમ થકી અમારે કિસાન ભાઈ બોનો ને સંદેશ આલ દો જેમ થકી એના ને અસલ તરીકા થકી દિમાગ માં આ વાત બેસા કે એના ને હલમો હરતે કરવી જોઈએ ને એને સાથે આજે નિરાઈ ગુડાઈ અવડે ના ટાઈમ એના ને કરવી જોઈએ ઈ એના ને બદલે હરતે મહત્વ રાખે હે.
1: બહુત અચ્છી વાત કરી કેમ કે સબની ઈચ્છા રે કે ભાઈ ભી પ્રભુ કાકા આવે તો કઈ કઈ કાદુ ગીત તો હમરાવે જ ખરા
0: હવે હવે.
1: તો બહુત અચ્છી વાત કીધી. તો આપણા હામે હું એક છોટું સે ગીત પ્રસ્તુત લઈ રહ્યો હું નિંદાઈ ગુડાઈ નું
0: હવે હવે

વાહ પ્રભુ કાકા, તમે તો ઘણી અસલ તરીકા થકી અમારી કિસાન ભાઈ બહેનોને સમજાવી દીધું હે કે હલમાની જે રીત હે એ એને હરતે નિભાવી હે, એને સાથે ખેતર મેં ટીમે ટીમે જઈને એને હરતે કામ કરવું હે, હરતે નિરાઈ ગુડાઈ કરીને આપણું જે ઉત્પાદન હે એ અસલ તરીકા થકી એને લેવું હે. તો પ્રભુ કાકા આપનું ઘણું ઘણું ધન્યવાદ કરો હો કે આપ અમારે સ્ટુડિયો મેં પધાર્યા અને અમારે કિસાન ભાઈ બહેનોને આપે આટલી અચ્છી જાણકારી આપી. જેમ કે કિસાન ભાઈ બહેનો, અવડે આપણે વેસમે પ્રભુ કાકા જુરિયા તકા હતા ને એણે આપણાને ઘણી અસલ તરીકા તકી વતાડ દીધું હે ને ગીતને માધ્યમ તકી એણે ઘણો અચ્છો સંદેશ આલ્યો હે કે આપણાને હલમાને હરતે અમજવું હે ને એને સાથે ટીમે ટીમે આપણાને કામ કરીને આપણું જે ઉપજ હે એને અસલ તરીકા તકી લેવું હોગા. તો કિસાન ભાઈ બહેનો, આશા કરો હું કે આજે કાર્યક્રમ મેં અમારી આપ તકી જેવી વાતે રહી હે એ વાતે આપને ગમી હોગા. તો હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટા પડવાનું. તો સૂટો તો પડા પણ જાતે પહેલે હામરી લાયક કરગીત ને મોરે પડો સૂટા.

0: અંજલિબોન ગીત ત્યાં આશું પૂરું અણા ગીત બાદ એ વખત ફેરી આપણી બોનોનું સ્વાગત કરો હો આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણી બોનોની આવાજ હે વે ઘેર ખતી ગ્રામ સભા તક હેતે પુગે અંજલિબોન આયસ અગર વાત કરો કે આપણી બોનોની રાય હેવી કેમ જરૂરી હે તે આપણે દેખો કે આપણે બોને હે વણે ઘણા અકાની સમસ્યા હેવી સહી તરીકા કથી સમજી હે વી દેખે હે કે પરિવાર ને સમુદાય આવાની સમસ્યા કથી હેતે પ્રભાવિત થઈ રહ્યું હે જેમ કે પીવાન પાણી ની જરૂરત કતરી હે કેટલું હોય પાણી ને આંગણવાડી ની ને સ્કૂલ ની સ્થિતિ વી જાણે હે સ્વાસ્થ્ય સેવા તક પહોંચવી રાખી હે પોષણ ને સ્વાસ્થ્ય ની જાંચ જાણે હે ને આપણે ઘરનો સોર ને આપણે ગડલો મનકની હું જરૂરત હે વી સબ જાણે હે ને આપણે કેવું ચાંગા કે અગર આના સબ વિષય માટે અગર આપણે આપણે બોનની રાય લંગા તો આપણે જો વિકાસ હે વો યોજના ખતી અધિક પ્રભાવી ને ઉપયોગ બની શકે કા
1: હવે મનીષા બોન આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે આ ભાગીદારી આપણી બોનો બદલે ઘણી જરૂરી હે આ સવે વાત આવે કે ગ્રામ સભા હું હે ને આન મે ભાગીદારી કેમ જરૂરી હે તો આપણે દેખો હો કે ગ્રામ સભા ઈ હે જેમ મે ગામના જે વયસ્ક ગડલો મનક હે ઈ બે ની બેઠક કરે હે ને અણી બેઠક મે ઈ ગામના વિકાસ તકી જુડી ઘણા કાની ચીજ માતે નિર્ણય લે હે કે સડક પાણી શિક્ષા સ્વાસ્થ્ય મનરેગા સ્વચ્છતા પર્યાવરણ પોષણ ને આ જે કાર્ય હે ઈ હરતે કરવ હે ને આ ચીજ માતે અસી ભી હું પરિવર્તન કરવાની આપણને જરૂરત હે અગર આપણી બોન એની ચીજ મે શામિલ થાયંગા તો ઈ ખાલી એણની જરૂરત ની ચીજ માતે સ્વીકાર ન કરેગા બલ્કી સમાજ મે જે ભી બદલાવ હોસે તરીકા તકી લાભ હે એને બદલે ભી સુઝાવ ઈ આલી પાયંગા
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આપણી બોનો ની ભાગીદારી હે વણાકતી હું બદલાવ આવી તે આપણે દેખો કે જ્યારે આપણી બોની હેવી ગ્રામ સભા મે આપણે વાત મીંદી હે તારે ઘણા અકાના સકારાત્મક બદલાવ આપણે દેખવા બદલે મળે હે આપણે સોરની જે શિક્ષા હે વણા માટે ભી ધ્યાન આલે હે પોષણ ને સ્વાસ્થ્ય કતી જોડીએ ખત મુદ્દ હે વણા ને ભી પ્રાથમિકતા આલે હે સ્વચ્છતા ને પેયજલ જેવી સમસ્યા હે વેણુ સમાધાન ગાડવા મે આપણે ભૂમિકા આલે હે એને સાથે આપણે દેખા કે આપણે બોન હેવી બાલિકાની સુરક્ષા માટે ભી ચર્ચા કરી હે સરકારી યોજનાઓનો લાભ હેતે ઉઠાવવું હે વો સબ આપણે જાણે હે એવી તરીકા ખતે આપણે કહી શકો કે આપણે બોનની ભાગીદારી હે આપણે ગ્રામ સભામાં એક નવી દિશા આલે હે
1: હવે મનીષા આપે સહી કીધું કેમ કે આપણે દેખો હો કે આપણી જે બોને હે એની આવાજ મજબૂત કરવું ભી ઘણું જરૂરી હે આ હરતે કરો તો આપણે સપ્તકી પહેલા આપણી બોનને આપણા અધિકારની ગ્રામ સભાની ભૂમિકાની જાણકારી હોવી જોઈએ જેટલી ઘડી આ જાણકારી આપણી બોનને ન હોગા એટલી ઘડી ઈ અણી સબ ચીજમી ભાગીદારી નહીં નિભાવી શકે જાણકારી લેવા બાદ બેઠક સહી વખત ભી નિયમિત તોર માટે થા થઈ વખત એણને શામિલ થવું જોઈએ કોઈ ભી બેઠક તકી એણને વંચિત નહીં રહેવું જોઈએ એની સાથે આપણી વાત જે હે એ સ્પષ્ટ ને સન્માનપૂર્વક રાખવાની હિંમત એણને રાખવી હોગા હરતે કોઈ સમસ્યા હે એનું સમાધાન હરતે થાગા હું કરી શક એ હંગરી વાતે એણને એ ગ્રામ સભામાં બોલવી હોગા એની સાથે બીજી જે બોને હે એણને ભી ગ્રામ સભામાં આવા બદલે પ્રેરિત કરવું હોગા કેમ કે અગર આપણી બોને આ સોચી લેંગા કે આ ગ્રામ સભામાં જવું ના સાફ કામ કરવો તો આપણા પુરુષોનો કામ હે તો ઈ વાઇસ રીસેંગા ને અગર ઈ સોચેંગા કે હરતે આપણે ગામના વિકાસમાં આપણે અસી ભી અસલ તરીકા તકી પરિવર્તન લાવી શકંગા તો એણને ગ્રામ સભામાં જવું જોઈએ ને આપણી જે વાતે હે ઈ મેનવી જોઈએ
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી જેમ કે આપણે દેખી રહી હે કે આના વિષય માટે આપણે બોને ખતી ઘણી અસલ વાતી ચાલી રહી હે આ વાતે આપણ આગે ભી આમસ કરતા રંગા અબર હામળા આગીત ને મોરે કર આપણી વાતી
1: હવે

0: મનીષા બુન ગીત તો આવીશું પૂરન અને ગીત વાત એક વખત ફરી આપણે પાસા ફરંગ કાર્યક્રમ ખુંભર મેં જેમ કે આસા કાર્યક્રમ મેં આપણે ગીત કી પહેલે ઘણી અસલ તરીકા તે કી જાણ્યું કે આપણી બુનની રાય કેમ જરૂરી હે ગ્રામ સભા હું કહેવાય હે ને આન મેં આપણી બુનની ભાગીદારી કેમ જરૂરી હે ને આપણી જે બુને હે એ ભાગીદારી તકી હું બદલાવ લાવી શકી ને એને સાથે એણની આવાજને આપણે મજબૂત હરતે કરી શકો આ સાવે વાત આવે કે જે વખત આપણી બુને આ સહેતી ચીજે કરે હે તે વખત એણને હામે સામાજિક ચુનૌતી હું આવે હે આજે આપણે દેખો હો ઘણા એવા ક્ષેત્ર હે જે આપણી બુને આપણી વાત રાખવા મે સંકોચ કરે હે યા પરિવારના જે મનક હે ઈસ એણને એની સબ ચીજે મે શામિલ થવાની અનુમતિ નથી આલત તો કહેણી વખત આપણી બુને ભી એવો મહેસૂસ કરી લે હે કે આ સબ ચીજે તો આપણે પુરુષને જ કરવી હે તો આપણે દેખો હો કે એની સબ ચીજે તો કી બદલાવ ને આવે કા બદલાવ તઈ વખત આવે કા જઈ વખત આપણી જે બુને હે એ સહી તરીકા તકી આપણે વાત રાખીંગા ને પૂરા આત્મવિશ્વાસ તકી બદલાવ બદલે નિર્ણય લેંગા ને આવડીના ટાઈમે આપણે દેખી રહો કે ટાઈમ બદલાઈ ગયું હે આજે આપણી બોની શિક્ષા જાગૃતતા કાનૂન ઘણા આકારની ચીજો મેં ભાગીદારી લઈ રહી હે ને આપણું જે સન્માન હે એ વધાવી રહી હે
1: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે આણામાં આપણે પરિવારની હું ભૂમિકા રહી તો આપણે દેખો કે જયારે આપણે પરિવાર હે વો આપણી બોનેને પ્રોત્સાહિત કરેગા તેવે સમાજ મેં આપણે દેખો કે વધારે આત્મવિશ્વાસ સાથે આપણી વાત મીંદી શકેગા વેણનો વોર હારોઝીન હાઉઝી ને પરિવારને જી ઘણા કન મન કરી હિ વે ગ્રામ સભા મેં જવા બલદે પડે બોન હે વેને પ્રેરિત કરીંગા ને અગાડી જવા બલદે રોકેંગા ની ને વે હમો આપણે બોનને કેંગા તે જો તમાર વાત મેં તો હું સમસ્યા સબ બતાડો તે આપણ દેખંગ કે એવા મેં આપણે પરિવાર ભી આગે વધીગા ને આપણે સમાજ હે વો ભી આગાડી વધી શકેગા
0: હવે મને
1: જારે બોને આપણ દેખો કે આપણે પરિવાર આપણે હાથે રહેગા તે આપણી બોને હે વે એની આવાજ હે વે મજબૂત થાયગા
0: હવે મનીષા બોન આપે સહી કીધું કેમ કે આપણે દેખો કે જઈ વખતે વોન બોલે હે તો ઈ કેવલ ખાલી ખુદની સમસ્યા જ નથી બલ્કિ પરિવારની જરૂરતને ભી હામેલ આવે હે એટલે આપણે કહી શકો કે આપણી જે બોનોની ભાગીદારી હે એ આપણા લોકતંત્રને મજબૂત બનાવે હે ને વિકાસને વધારે અસલ બનાવી શકે ગામનો વિકાસ તારે સંભવ હે ભાઈ બોનું જઈ વખત હર મનકની આવાજનું મહત્વ હોગા આપણી બોનોની ભાગીદારી કોઈ વિશેષ અધિકાર નથી બલ્કિ જિમ્મેદાર નાગરિકને રૂપ માટે આપણી મહત્વપૂર્ણ ભૂમિકા હે એક મજબૂત ગ્રામ સભા ઇસ કેવા હે મનીષા બુન જઈ વગત ઇનમે હર વર્ગ ની વાત હાંભરી જા હર વર્ગ ની રાય ને મહત્વ મળે ને એને બોલવાનું અવસર મળે બુનોની આવાસ કેવલ એણનું અધિકાર ની વાત જ નથી કરતું બલ્કિ એણના સોરનું ભવિષ્ય પરિવારનું સ્વાસ્થ્ય ગ્રામની સ્વચ્છતા શિક્ષા પાણી પોષણ ને સમગ્ર વિકાસની ભી વાત કરે હે એટલે આપણી બુનોની ભાગીદારી કોઈ ઔપચારિક હિસ્સો નથી બલ્કિ આપણા શાસનને વધારે મજબૂત બનાવવાની સમાજની આવશ્યકતા હે આપણાને એવું વાતાવરણ બનાવવું હોગા જ્યાં હર બોન વગર ઝીઝકે આપણી વાત મીની શકે નિર્ણય પ્રક્રિયામાં સામેલ થઈ શકે ને આપણા અનુભવ જે હે એ ગામના મનકા ઉદી પુગાવી શકે યાદ રાખો ભાઈ બોનો જે વખત હર ઘરની બોનોની આવાજ ગ્રામ સભામાં પુગાગા તે વખત જ આપણી જે યોજના હે એ કેવલ કાગદા ઉદ્દેશ નહીં બલ્કિ મન ને જીવન મેં ભી બદલાવ લાવી શકેગા આપણી બોનોની આવાજ જેટલી મજબૂત હોગા એટલું જ આપણું ગામનું વિકાસ સંતુલિત રહેગા ને સમાવેશી ને ટીકાઉ આપણે વિકાસ કરી પાંગા લોકતંત્રની અસલી તાકાત કેવલ ચુનાવ ને મતદાન તકી જ નથી થતી મનીષા પૂન બલ્કિ એને બાદ થવા વાળા નિર્ણય ને સક્રિય ભાગીદારી તકી થાય હે જઈ વખત ગ્રામ સભા મેં આપણી બોનોની આવાજ જાગા તો કેવલ સમસ્યા જ નહીં બલ્કિ સમુદાયની જરૂરત અનુભવ ને ઉમેદ ભી હામે આવેગા ને આ જે વિકાસ થાગા એ આપણે કહી શકો કે વધારે સંવેદનશીલ વ્યવહારિક જનહિતકારી ને મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવેગા
1: હવે અંજલિ બોન તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોનોને આસ કેવું ચાંગા કે હર કામ મેં ને હર વાત કરવાની આપણે પુરુષો હાથે રે હે વણામાં આપણે બોનોની ભાગીદારી રે વે ઘણી મહત્વપૂર્ણ રહે હે જ્યારે આપણી બોન હે વણની ખુદની જરૂરતે હું હે આપણે પરિવારની જરૂરતે હું હે સમસ્યા હું હે જયારે અગાડી આવીને મેંદેગા તારે સા હોતી સમસ્યા હે એનું સમાધાન મળી શકેગા જયારે એક બોન આગે વધે હે તારે હોતું પરિવાર ને હોતું સમાજ ને આપણું હોતું લોકતંત્ર હે વો અગાડી વધે હે
0: હવે મનીષા બોન આપે સહી કીધું તો વાતે ઘણા કની થઈ ગઈ હે ને હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ તકી સૂટો પડવાનું તો સૂટો તો પડ પણ સાથે પહેલા સાંભળી લે એક ઓર ગીત ને મોરે પડા સૂટો
1: હવે અંજલિ બોન તો બોનો હમણાં ગીત

0: પુનઃ ગીતાંશો પૂરું અણસ ગીત હાથે આવે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ. આપને અમારું આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવો અમને આલી શકો અમારે અણપતા માટે.
1: હવે બનો લખીલો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 946005124.
0: એની સાથે ફાઇન બોનું આપ અમારી ઈમેલ આઈડી લખી લો એની માધ્યમ થકી ભી આપ આપણા રાય સૂચવો અમને આલી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા આણસ કાર્યક્રમ મેં આણસ ટીમ માં એક નવા વિષય ની હાથી તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે. શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
1: અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન, તો આયરન થકી ભરપૂર તત્વ નું કરો ભોજન.
2: હોવે કેમ કે ખૂન મે આયરન તત્વ ની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે.
1: જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત મે કમી, શ્વાસ ફૂલવું, આ સબ એનિમિયા ના લક્ષણ હૈ.
2: હોવે ભાઈન બોનુ, આ લક્ષણ આપણને આપણે મય દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયા ની નિઃશુલ્ક જાંચ કરાવી જોઈએ.
1: આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હે.
2: હોપે એનિમિયા થી બચવા બદલે આપણને ખવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, નીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું જોઈએ.
1: હોવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: થારી મે પાસો લાવો જૂનું હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી ને મક્કા, તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કું. બાર તેનું ખવાનું છોડો, દેશી અનાજ થકી નાતું જોડો.
1: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા.
3: વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
5: જાગૃતિ બોન, આપે કારે સોચ્યું હૈ અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય?
6: નાના અંજલિ બોન, હું થા ગા.
5: અરે જાગૃતિ બોન, આપણી જે નદી હે ઈ હુકી જાયંગા, ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે ઈ ભી રૂકી જાગા.
6: ઓ અંજલિ બોન, એટલે જ મન કા કહે હે કે પાણી તો કાલ હે, પાણી થકી જ આપણું જીવન હે.
5: હોવે જાગૃતિ બોન, હર બૂંદ મે આપણું જીવન હે ને આજ ધરતી માતા નું સંબલ હે.
6: હોવે અંજલિ બોન, આપણે ભાઈ બોન થકી આપણે અનુરોધ કરા કે નર ને ખુલ્લું નહીં રાખવું, બારિશ ને પાણી નું સંગ્રહ કરવું. આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અબ્બાવાળી પેઢી નું જીવન સફળ થઈ જાગા.
5: હોવે હોવે જાગૃતિ બોન, આપણે ભાઈ બોનો ને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતી ને હરી ભરી રાખો. જલ જીવન હે, આ આપણી પહેચાન હે. હર બૂંદ નું મોલ આપણે જાણો.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
7: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.